ભાવિક ભક્તાના સાદર નિમંત્રણ ભવ્ય દિવ્ય શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી રથયાત્રા મહોત્સવાચ શનિવાર દિનાંક 18 જુલાઈ રોજી દુપારી 2 વાગતા ધારાશિવ નગરી મધ્ય આયોજન સ્વયંવર મંગલ કાર્યાલય તે કાળામારુતિ મંદિર તે છત્રપતિ શિવાજી મહારાજ ચોક માર્ગે બારશી નાકા ઇથે સમારોહ તદનંતર મહાપ્રસાદાચ આયોજન પ્રમુખ અતિથિ માનનીય જિલ્લાધિકારી શ્રી કીર્તિકિરણ એચ પૂજાર વિશ્વ હિન્દુ પરિષદ